0: નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. વન મહોત્સવ રે સબુ શ્રોતામાનંકુ શુભેચ્છા જણાવું છું. વન મહોત્સવ આરંભ થઈ જાય છે અમારા ડિવિઝનરે ભી. DFO ભાવરે હું કહેવા ચાહુંતી કે ગચ્છ થાય તો જીવ ન થાય, ગચ્છ અમારા પ્રાણ અચંતી. ગચ્છ લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકવા પાઈ અમારો એકમાત્ર રસ્તો છે. આમાં અગર ગચ્છ લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારિબે, સે CO2 કુ શોષિત કરી પારિબે. CO2 હો કે કિંબા નાઇટ્રોજિનસ ગેસેસ હો, કિતના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અછંતિ તાંકુ સે શોષિત કરી પારિબે. સે સોઇલ રોજન ભી કમ કરી પારિબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારિબે, તાપરે સે ગ્રીન બેલ્ટ થાય ભી એક્ટ કરી પારિબે. કે ગોટે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છ લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારિબે. કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન સે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છ લગાવતું નહીં, તા બડા હેવા પર્યંત્ર નિજરુ પુઆવે જ્યા તરા હિ જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ. નમસ્કાર, મેં રવિકાંત મીના, DFO રાઉરકેલા. અગર પેડ હૈ જંગલ હૈ તો હી હમારા જીવન હૈ, તો ઇસલિયે મેં આશા કરતા હું આપ સબ વન મહોત્સવ મેં આપ સબ અધિક સે અધિક આપ હિસ્સેદારી કરેંગે. ઓર મેં યે ભી ચાહતા હું કે બસ હમ જો હમ પેડ લગા રહે હૈ વો હમ ફોટો ઉઠાને કે લિયે કહીં સોશિયલ મીડિયા પર છોડને કે લિયે નહીં, લેકિન હમ ઉનકો એક અપને બેટે યા બેટી કી તરહ હમ ઉનકો રેઝ કરકે જૈસે રેઝ કરતે હૈ હમ એક પેડ કો ભી રેઝ કરે. ક્યુંકિ પેડ લગાના કોઈ બડી વાત નહીં હૈ, પેડ કો ગ્રો કરવાના ઓર ઉસકો રેઝ કરના એક બડી વાત હૈ. તો મેં આપ સબ સે આશા કરતા હું કે આપ હમ જો ફોરેસ્ટ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ કી તરફ સે જો સ્ટેપ્સ લિયે જા રહે હૈ આપ ઉનમે હમારા સહયોગ કરેંગે ઓર અધિક સે અધિક પેડ લગા કે આપ હમારે સાથ દેંગે. ઓનરેબલ PM નરેન્દ્ર મોદી જી કે માર્ગદર્શન મેં એક પેડ માં કે નામ 3.0 ઇસ વર્ષ ભી જા રહી હૈ. તો મેં આપ સબસે આશા કરતા હું કે આપ હમારે ઇસ મિશન કા સહભાગિતા મેં હિસ્સા નિભાઈએ ઓર ઇસ દેશ કો ઓર ઇસ રાઉરકેલા સિટી કો ગ્રીન બનાને મેં હમારી મદદ કીજીએ. ધન્યવાદ.
1: શ્રોતાબંધુ આપણ મને ટ્યુન કરુંત આમ 102.6 FM આકાશવાણી રાઉરકેલા કેન્દ્રકુ. બર્તમાન શુણુંત હિન્દી કથચિત્ર ગીતર કાર્યક્રમ સિને સંગીત શુણવા કાર્યક્રમ શેષે સાજન કથચિત્ર સુંદર ગીત ગાઇ.

0: નમસ્કાર, મારું નામ રવિકાંત મીના, DFO રાઉરકેલા. બન મહોત્સવ બ્રેક સબુ શ્રોતામાનંકુ શુભેચ્છા જણાવું છું. હું બન મહોત્સવ આરંભ થઈ જાય છે અમારા ડિવિઝન રે ભી DFO ભાવરે હું કહી બચાવું છંતી કે ગચ્છ થાય તો જીવ ન થાય, ગચ્છ અમારા પ્રાણ અચ્છંતી. ગચ્છ લગાવવા કેવલ એક શોખ માત્ર નહીં, એ આ જલવાયુ પરિવર્તન રોકવા પાઈ અમારો એકમાત્ર રસ્તો છે. આમાં અગર ગચ્છ લગાવવા તો સે આમાનંકુ ઓક્સિજન દઈ પારિબે, સે CO2 કુ શોષિત કરી પારિબે, CO2 હો કે કિંબા નાઇટ્રોજનસ ગેસેસ હો, કેતના કોલ જો ભી પોલ્યુટન્ટ ગેસ અછંતી તાંકુ સે શોષિત કરી પારિબે, સે સોઇલ રોજન ભી કમ કરી પારિબે, તાપરે સે સાઉન્ડ પોલ્યુશન રે ભી હેલ્પ કરી પારિબે, તાપરે સે ગ્રીન બેલ્ટ અથાઈ ભી એક્ટ કરી પારિબે કે ગોટ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાખાપાખી સે ગચ્છ લાગીબે તો સે એઝ અ ગ્રીન બેલ્ટ ભી કામ કરી પારિબે કે લોકમાનંકુ સે ડસ્ટ પોલ્યુશન રે નિવૃત્તિ મિલીબે. બના મહોત્સવ રે કેવલ ફોટો ઉઠાવવા પાઈ ગચ્છ લગાંતુ નહીં, તા બડા હેવા પરજંત્ર નિજરુ પુઆવે જિયા તરા હી જતન નેવા પડીવો. જંગલ રો વન્ય જંતુ અમારા સંપદા, આસંતુ મિલી મિસી એ આ સુરક્ષા કરીવા. ધન્યવાદ. જય જગન્નાથ.
1: શુણવા કાર્યક્રમરે પરવર્તી ગીત સળભામા એવં માધવ દાસંક કંઠરે રચના એવં સંગીત સંયોજના કરીછંતી દેવીતોષ આચાર્ય.